0: આજે રબીની ફસલની બુવાઈ હારું ને ખરીફ ફસલની કટાઈ હારું સપ્તકી મુખ્ય સમયમાં કેવા હૈ? આના દોરાન કિસાનભાઈ આપણે ખેતમે ઘણા એવા કૃષિ કાર્ય હૈ જે મહત્વ રાખે હૈ ને એના કામને કિસાનભાઈ કરવું જરૂરી હૈ. જેમ કે અગાડીની પ્રમુખ ફસલને બુવાઈ બદલે આપણે જેમ કે ગેહું હૈ, જવ હૈ, દલહની ફસલ સણા હૈ, મટર હૈ, તિલહની ફસલ મેં સરસોને રાઈની બુવાઈ હૈ, આવી ફસલે આ પ્રથમ પખવાડાના અંતર્ગત આપણને ત્યાં 15 ઓક્ટોબરને પહેલે આપણને બુવાઈ કરી લેવી જોઈએ. એને હાથે હાથે દેખો કિસાનભાઈઓ, કિસાનભાઈ જે હૈ ખેતીને હાથે હાથે સબ્જીઓનો ધંધો બી કરે હૈ, તો કિસાનભાઈનું નિવેદન હૈ કે દેખો સબ્જીની જે ખેતી કરો હો એના મેં પત્તેદાર ને જળવાળી જે સબ્જી હૈ એ બી આપણે ઓક્ટોબર માહમાં આપણે બુવાઈ કરી શક. એના તહત મેં મૂલી હૈ, પાલક હૈ, ધનિયા હૈ, ગાજર હૈ, આવી જે ને મેથી હૈ, આવી સબ્જીવાળી ખેતી જે હૈ એ કિસાનભાઈ કરી શકે. ગોભી વર્ગીય સબ્જીઓ મેં ફૂલગોભી હૈ, પત્તાગોભી હૈ, આની પૌધની રોપાઈ ને એને હાથે હાથે મટર ટમાટરની બીજાઈ આ બી કૃષિનું મુખ્ય કાર્ય કહેવા હૈ જે આના મહિનાને આપણે કરી શકા. પ્યાજ ને લસુણ એની વાત કરે તો પ્યાજની નર્સરી બેડ તૈયાર કરવાનો સમય બી ઓક્ટોબરનો દૂસરો પખવાડો કહેવા હૈ, તો આપ એના સમયમાં આ કામ બી કરી શકો. મિટ્ટીની તૈયારી ખેતરમાં ખરીફ ફસલને કાટવા બાદ કિસાનભાઈઓ મિટ્ટીની દેખભાળ કરવી જરૂરી હૈ. ખેતની ગહેરી જુતાઈ કરવાથી મિટ્ટીમાં ધૂપ લાગેગા ને જે કીટના અંડા હૈ એ બી આ ધૂપના માધ્યમથી મરી જાયગા. એટલે કિસાનભાઈઓ મિટ્ટીને આપણે ખેતરને મિટ્ટીની દેખભાલ કરવી જરૂરી હૈ. જે કિસાનભાઈ તો કરે છે, જુતાઈનું કામ બી અચ્છી તરહથી કરે હૈ, ફિર ભી આપણે ફોરાના માધ્યમથી કિસાનભાઈઓને યાદ અલાવા હા. નમી સંરક્ષણનું કામ જે હૈ કિસાનભાઈઓ એ વિશેષ કરીને ધ્યાન રાખવું હોય. જેમ કે વર્ષા આધારિત ક્ષેત્રમાં મિટ્ટીમાં મોજૂદ જે નમી હૈ એનો પૂરો લાભ ઉઠાવવાનો સમય આ હૈ ને એનામાં સમય ઉપર બુવાઈ પૂરી કરવી જરૂરી હૈ. કિસાનભાઈઓ જે પેટા કાસ્ટની વાત હૈ, જે સરસો તારામીરા એવી ફસલે હૈ યા સણની ફસલ હૈ એ બી જે બી ખેતરમાં નમી હો એના નમીવાળા ખેતરમાં આપણે આ બી કામ કરી શકા. તો કિસાનભાઈઓ આ તો આપણે થઈ ગઈ ખેતીની વાતની આ જાણકારી. દેખો ખેતીની વાત કાર્યક્રમનો આ સમય પૂરો થઈ રહ્યો તો આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો, કાલે થોડા ઉપર ફરી નવી જાણકારીને હાથે મળંગા. એ આવજુ. રામ રામ. રામ રામ.
1: कार्यक्रम खेती निवाद यहीं पर संपन्न हुआ. सुबह के 6:50 हुए हैं. लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत. इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं लोक कलाकार सुखराम व साथियों द्वारा गाए कुछ लोक भजन.